0: 신기
1: 캐시 라스부 세주노 츠마사 슬링콘이 쏘자 니랑 첩제 장도 싫어 쳬비
0: 장 장아 도서 겨로 쳬 같이가 머신 예 날 승 잡을 주 이내 소소소 샤타다제 샤유 탄들 안 가 도서 겨자 나 회야 잘라 니 마주 봐
1: 심제 마치 니 여와 치지 가바 샤메 창디가 세브티 유 자데데제 첸 다지
0: 让你从罗志家开车你傻鬼地别咋不都是多啊罗地别车要去那么多吹不到来下地车间从哪儿打罗志拿了你听着记载了牛牛没
1: 디간라
0: 대거유 야치
2: 메세 다스구나
0: 가지 시중에
1: 냐 신혈 체주 냐 냐 지식개비 로치를 투시다 투지를 님급주여지 냐랑 강배나로 장자치디 rāng tūlō tsī khuār tēyā mīdū māngu tīng chē kuān tsā rībē
0: tū yū ngā lēk chī tū kālē kāgu shirā tū tsinē chū tū lū chūng chēn mā tū sūk chē shuā chūgī tūk lō nyā tē lā sū sō kion tē chē khār chōg rē mā shīn nē tūk lō nyā chē nīn dār shīn kuān kuyā mē bā ngā tūk lō chā mā chā nyā kā bī yū chīk mā rībē ngā tsū pē mē sī nyā tī kē bī chā lā nyū tū har song cha ji yor da
1: chen yong a tin che yin no ji ma ga ran yi ge tu lo lu su chi su ju ri